પૂજને દીનો બાબે ઘોડલો તો દૂધ પીવાને ગાય લીલો ઘોડો નવ લખો ને મોતી જડી લગા કેસરીઓ બાબો તુરે ભણ્યા તો તુરે તાર હજાર ઉગ